0: ભક્તિની, તું તાન્ય પુત્ર, તે તાન્ય તેરી ભક્તિ. નાનક ભક્તા સદા વિગાસ, સુને દુઃખ પાપ કા નાસ.
1: નાનક ભક્તા સદા વિગાસ, સુને દુઃખ પાપ કા નાસ.
2: બેટી,
3: પિતાજી,
2: મને ક્ષમા કરજે. બેટી,
3: પિતાજી, મા,
2: બેટી, મને બહુ શરમિંદા.
3: યાત્રા ન કહો પિતાજી.
2: હા બેટી, મગર તું સાચી આશી, જિસ પરમાત્મા થી તેરા વિશ્વાસ, ઓ સચમુ સર્વશક્તિમાન, ઓ લીલા પરંપર.
0: રાજા ધૂણીચંદ?
2: નહીં સંતજી, સિર્ફ ધૂણીચંદ કહો. મન આપણે અહંકાર કે કારણ રાજપાઠ દે લાયક નહીં રહ્યા, તે હું મેં ઉહી રાત બના લઈ હૈ જેડી મેરી બેટી ને મેં દસી.
3: પિતાજી.
2: બેટી, મેં સીધે કહી રહ્યા છે કે તું ઘર જાઓ.
3: નહીં પિતાજી, જીતું મેરે પતિ નું નવા જીવન મળ્યા, સાડે લઈ ઓહી થા સુલખની.
0: રજની ઠીક કહેંદી હૈ રાજા ધૂણીચંદ, એવી સારી તીર્થ યાત્રા તે તપસ્યા દા ફલ समुचे तौर ते ऐसे स्थान ते मिले. ए धरती बड़ी पावन है, एनु ऋषिया मुनिया दा वरदान है. ए बेरी दुख पंजनी बेरी है, ते ए छकड़ी अमृत दा कुंड है.
4: अमृत ते इसे कुंड ते गुलाम दास जी ने पहला टक लगा के इस अमृत सरोवर दा रूप दिता, जिथे अज लखां इंसान स्नान करके मन निर्मल अते तन कंचन करदे ने. ਕੀ ਹਿੰਦੂ ਕੀ ਮੁਸਲਮਾਨ ਕੀ ਸਿੱਖ ਕੀ ਈਸਾਈ, ਅੰਮ੍ਰਿਤ ਸਰੋਵਰ ਦੇ ਚੌਵਾਂ ਕੂਟਾਂ ਵੱਲ ਖੁੱਲੇ ਦਰ ਹਰ ਇੱਕ ਲਈ ਸਦਾ ਹੀ ਖੁੱਲੇ ਰਹਿੰਦੇ ਨੇ.